0: casual outfits for men and women.
1: Plus, beautiful jewellery and accessories. Find everything under one roof. Gajal's Couture. Now open 7 days a week.
0: Gajal's Couture, Southall. Style, elegance and occasion wear. All in one destination.
2: Wherever you want to go for the holiday of a lifetime or a trip to visit loved ones, call Southall Travel 24 hours a day for total peace of mind. A fast, reliable service and a money-back guarantee. Call them today on 0208 574 8410. That's 0208 574 8410 and very soon you could be on your way. Southall Travel, the specialists for any airline, anywhere, anytime. 0208 574 8410.
3: No more worries for me or you.
0: Southall Travel, at all protected.
4: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
5: BAPS મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
4: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
5: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
4: દર્શન પણ અને યુરોપ પણ.
5: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
4: કોલ 0208900-2323. ધ સ્ટાર ટૂર્સ,
5: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
6: ભક્તિ, પ્રેમ ઓર સમર્પણ કી એક દિવ્ય કહાની.
7: अच्छा कान्हा, क्यों जा रहे हो?
8: क्योंकि नियति मेरे बस में नहीं.
6: देखिए कृष्णा, राधा, रुक्मिणी और सत्यभामा की अमर लीला.
8: वचन दिया था राधा को निभाना पड़ेगा.
6: कृष्णावतारम इन सिनेमाज नियर यू.
8: ये बंसी तुम्हारी राधा और मेरा नाम भी.
9: एक बढ़िया कड़क गर्मा गर्म चाय मिल जाए तो आए हाय मजा आ जाए.
10: अरे समझो, हो गया. रॉयल चाय है ना, अब भी बन जाएगी. सिर्फ पैकेट खोलो और गर्म पानी में घोल लो, चाय तैयार, वो भी रॉयल टेस्ट के साथ. रॉयल चाय, झटपट, कहीं भी, कभी भी.
11: This Eid, skip the queues and save with Ambala. Pre-order before the 10th of May and enjoy 20% off your order. Use code EARLYEVESAVER online or in store. From stunning gift tins to rasmalai and moti chur laddus. Don't wait. The offer ends on the 10th of May.
12: Leica Extra Podcast. Be a part of the conversation. Details at leicaradio.com and the Leica Radio mobile app. Gold Breakfast with Kajal. Tasty track of the hour brought to you by Coca Noodles.

0: રેડિયો પાર્ટનર લાઇકા રેડિયો નેટવર્ક.
1: હેલ્લારો અને ઉમ્રો જેવી અક્લેમ્ડ ગુજરાતી ફિલ્મ્સના નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર અભિષેક શાહ ફરી એકવાર લઈને આવ્યા છે એક ઇમોશનલ કોમેડી. એક એવું હાર્ટ જે કઈ ફીલ કરતું નહોતું, બટ વન બીટ એન્ડ એવરીથિંગ ચેન્જ.
2: તમારું હૃદય ધબકારો ચૂકી જાય છે.
1: ધબકારો, સ્ટારિંગ દેવેન ભોજાની અને આરજવ દેસાઈ, ઇન સિનેમાઝ નિયર યુ.
3: Wherever you want to go for the holiday of a lifetime or a trip to visit loved ones, call Southall Travel 24 hours a day for total peace of mind. A fast, reliable service and a money-back guarantee. Call them today on 0208 574 8410. That's 0208 574 8410 and very soon you could be on your way. Southall Travel, the specialists for any airline, anywhere, anytime. 0208 574 8410.
4: No more worries for me.
5: Southall Travel, at all protected.
6: Location, location, location.
7: In real estate, location is everything, and this one is a villa.
6: Introducing Greens by Daniel, a premium collection of townhouses and villas
7: located in Dubai in a prime location for high appreciation.
6: Step inside and walk into fully furnished townhouses and villas with premium Italian furnishings.
7: Step outside and enjoy 50 plus amenities inside the master community.
6: And the best part, townhouses and villas Greens start from just 711,000 pounds.
7: To book, call our London office on 02039635757. Greens by Danube. Prime location.
6: High appreciation.
7: In Dubai.
1: આ સપ્ટેમ્બર પેરિસ માં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
6: BAPS મંદિર નું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
1: યુરોપ ના 3-9 દિવસ ના ટૂર્સ,
6: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
1: દર્શન પણ અને યુરોપ પણ.
6: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
1: કોલ 02089002323. ધ સ્ટાર ટૂર્સ.
6: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
8: This May, get ready for the biggest wholesale event in Southall. Spring Madness is live at iTech Wholesale from 11th to 17th May. Massive deals, unbeatable discounts and top brands like Taj, Trophy Rice, Tilda, VT, Kohinoor, Ashivat and Ahmed Tea. Plus, Amira Frozen, Royal Forest, quality ice cream and fresh fruit and veg at crazy prices. Free food tasting on the 13th and 14th. Free membership, free parking. Open 24/7. iTech Spring Madness.
9: एक मसालेदार चाय के बारे में सोचते ही बस एक ही नाम याद आए, यूनिक मसाला चाय. इस सर्दी मजा लीजिए यूनिक चाय के अलग अलग मसाले फ्लेवर्स का. सिर्फ गर्म पानी लो और यूनिक चाय के साथ घोल लो. सिर्फ कुछ ही मिनट्स में सबकी फेवरेट यूनिक मसाला चाय तैयार.
10: इस महीने मेरा बॉयलर लेकर आया है प्री बुकिंग सेल का शानदार मौका. अब सभी बॉश बॉयलर्स पर सीधे £350 की बचत. 25 किलोवाट बॉयलर सिर्फ 1890 पाउंड से पूरी तरह फिटेड. और हाँ, मिलेगी आपको 7 साल की बॉश गारंटी. तो इंतजार मत कीजिए, अभी कॉल करें 02081502025 और विजिट meraboiler.com. T's and C's apply.
11: Like a goal. लंदन का नंबर वन एशियन रेट्रो म्यूजिक स्टेशन अब अवेलेबल है ग्रेटर लंदन में 10:35 AM पर DAB डिजिटल रेडियो पर. एलेक्सा पे बोलो प्ले लाइका गोल्ड और ऑनलाइन सुनो lykagold.com पे.
12: गोल्ड ब्रेकफास्ट विद काजल.
13: Artist of the Week is brought to you by our new podcast, Lyka Extra. Stream it now and be a part of the conversation.

0: સેટકો માઇક્રોવેવ ફૂડ કન્ટેનર્સ.
1: હેલ્લારો અને ઉમ્રો જેવી અક્લેમ્ડ ગુજરાતી ફિલ્મ્સના નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર અભિષેક શાહ ફરી એકવાર લઈને આવ્યા છે એક ઇમોશનલ કોમેડી. એક એવું હાર્ટ જે કઈ ફીલ કરતું નહોતું, બટ વન બીટ એન્ડ એવરીથિંગ ચેન્જ.
2: તમારું હૃદય ધબકારો ચૂકી જાય છે.
1: ધબકારો સ્ટારિંગ દેવેન ભોજાની અને આર્જવ દેસાઈ ઇન સિનેમાઝ નિયર યુ.
3: બોલે તું ને ક્યા કર રહા હે રે?
4: અરે ગુરુ, આપકે શો કી ટિકિટ ઢૂંઢ રહા હું.
3: યે તો બતાઓ, કોઈ પતા ચલા?
5: ગુરુ ગુરુ, ઇસ 19 જૂન કો ધ પ્રિન્સ રીજન્ટ હોટેલ મે કિશોર કુમાર યાની આપકે સંગીત કા શો હે. સુરેશ કુમાર ઓર ઇન્દ્રા ટ્રેવલ કી પેશકશ ક્રેઝી ફોર કિશોર ઓન 19 જૂન.
3: સાધુ, તો શુભ કામ મે દેર નહીં કરની ચાહીએ. સુબહ સે શીઘ્ર
6: શીઘ્ર શીઘ્ર
5: ક્રેઝી ફોર કિશોર એટ ધ પ્રિન્સ રીજન્ટ હોટેલ ઓન 19 જૂન. ટુ બુક ઓલ 208-514-5400. Book online at Eventbrite.
7: Exclusive radio partner, Leica Gold.
8: Step into the new grand showroom of Kajal's Couture, Southall.
9: At 159 The Broadway, Southall, UB1 1LR.
8: From stunning bridal wear and glamorous party wear to stylish casual outfits for men and women,
9: plus beautiful jewellery and accessories, find everything under one roof. Kajal's Couture, now open 7 days a week.
8: Kajal's Couture, Southall. Style, elegance and occasion wear, all in one destination.
10: The voice that turned love, heartbreak and memories into timeless songs. Pepe's presents
9: Atif Aslam live in the UK.
10: Atif Aslam brings his unforgettable sound to the O2 London on Sunday the 14th of June.
9: Book your tickets now at AXS.
10: Presented by Denby Productions, supported by Rianne's Music.
9: Exclusive radio partner Leica Radio.
11: हल्के फुल्के मोमेंट्स को और भी खास बनाएं जैमिन स्नैक्स के हल्के फुल्के पफ बाइट्स के साथ.
12: राइस कॉर्न से बने लाइट और क्वालिटी में बेस्ट जैमिन पफ बाइट्स, जो है बारबेक्यू, लेमन चिली, मस्त मसाला और मैक्सिकन साल्सा जैसे फ्लेवर्स में अवेलेबल.
11: जैमिन पफ बाइट्स अवेलेबल एट योर नियरेस्ट एथनिक ग्रोसरी स्टोर्स.
13: साढ़े दसवें गुरु गोविंद सिंह जी महाराज का पवित्र जन्म स्थान तख्त श्री हरमिंदर जी पटना साहिब दे लाइव दर्शन देखो सिर्फ जी पंजाबी स्काई 769 ते वर्जिन मीडिया 811 ते रोज सवेरे 3 बजे तो 8 बजे तक सिर्फ जी पंजाबी ते ही.
14: From breathtaking wedding jewelry to the finest diamond rings, do come in and see us at Minar Jewelers to create the perfect symbol of your love story. Minar Jewelers, the diamond specialists. Call 020-8767-2142.
15: 7 stations. 1 podcast. 1 mobile app. Advertise on Leica Radio Network, offering the largest Asian radio and digital content in the UK. Call 0207 132 1458 or sales@leicamedia.co.uk. Across London, this is Bally Brambat on Leica Gold.